0: યોતક સંજોય હે હતકર્તા ઉસ પરંપરા કા એક સશક્ત ઉદાહરણ હે પ્રકૃતિ કે અનુરૂપ જીને કી પદ્ધતિ કી ઉપયોગિતા આજ સમૂચી વિશ્વ મે સ્વીકૃતિ જા રહી હે દેવીઓ ઓર સ્વજનો હતકર્તા ક્ષેત્ર મે રોજગાર કી અપાર સંભાવના હે મુજે બતાયા ગયા હે કે ઇસ ક્ષેત્ર મે દેશ કી 35 લાખ સે ભી અધિક આબાદી સંલગ્ન હે વિશેષ બાત એ હે કે ઇસમે 25 લાખ સે અધિક મહિલાએ હે 35 સે 25 મહિલાએ હે ઉનકે સામાજિક ઓર આર્થિક સશક્તિકરણ મે ઇસકી મહત્વપૂર્ણ ભૂમિકા હે ઇસમે લગભગ 2/3 કારીગર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઓર અન્ય પિછડે વર્ગ સે સંબંધિત હે ઇસ પ્રકાર એ ક્ષેત્ર આજીવિકા સૃજન કે સાથ સાથ સમાવેશી વિકાસ કા ભી એક સશક્ત માધ્યમ બના હે દેશ ઇન્ડિપેન્ડન્ટ હોને કે કુછ સાલ બાદ મેં ધરતી પે આઈ સ્કૂલ ગઈ જો અસહયોગ આંદોલન કે ટાઈમ મહાત્મા ગાંધીને જીસ બાત ગાંવ ગાંવ ઘૂમ કે બોલે થે હમ જો સ્કૂલ મેં 15 ઓગસ્ટ ઓર 26 જાન્યુઆરી મેં હમ ઘૂમતે થે પ્રભાત ફેરી કરતે થે ઓહી ગાના હમ ગાતે થે મેં હમ તો ઓડિયા મેં પઢાઈ કી હે તો મેં થોડો ઓડિયા કે દો પંક્તિ બોલના ચાહતી હું આજે આસીઅછી નૂઆ જુગાંતર ગાંધી કહીછંતી બોલી બરાબર ખાઓ ભાત મુઠે ઘર ઢેંકી કુટા પિંધો લુગા ખંડે હાથે કાટી સુતા ઇટ મીન્સ આજ નયા યુગ આ ગયા હે ઇસીલીએ જીતને જમીન હે જમીન મેં ખેતી કરો અનાજ ઉગાઓ ઓર અપના ખાઓ અપના કરો અપના ખાઓ ઓર કરપાસ ઇતને ઉત્પાદન હોતા હે ઇસીલીએ વહાં સે થ્રેડ નિકાલો ઓર બુનાઈ કરો ઓર ખુદ કા પહેનો આજ ભી મેં જો 7 ક્લાસ તો પઢતી હતી પર કેતને સાલ હો ગયા હે લેકિન ઓ દો પંક્તિ મેરે દિલ મેં હે અભી ભી મુજે યાદ હે ઇસીલીએ આજ જો દેખતી હું કેવલ ઓ વાલા મોટે વાલા સૂત નહીં આજ ઇતને ફાઇન ફાઇન કપડા બનાતે હૈ 1 લાખ 2 લાખ 5 લાખ તો ખે તો એહી પે તો શોભ હે હમ વિદેશોમાં નજર ક્યું ડાલે દેવીઓ ઓર સ્વજનો સંત કબીર હથકર્તા પુરસ્કાર સે આજ સન્માનિત હોય વરિષ્ઠ બુનાકાર વિશેષ બધાઈ કે પાત્ર હોય ઇન સભી નહી આપને દશકો કે કામકાજી જીવન મેં કેવલ આપને કૌશલ કો હી નહીં સંવારા બલ્કિ ઉન્હોને સેકડો બુનાકારો કો પ્રશિક્ષિત ઓર પ્રેરિત ભી કિયા હે બુનાકારો કી નઈ પીઢી તૈયાર કરને મેં ઇનકી મહત્વપૂર્ણ ભૂમિકા હે રાષ્ટ્રીય હથકર્તા પુરસ્કાર પાને વાલે સભી પ્રતિભાશાલી ઓર કર્મઠ બુનાકારો કો ભી મેં હાર્દિક બધાઈ દેતી હું પૂર્વોત્તર સે લેકર પશ્ચિમ તક ઓર ઉત્તર સે લેકર સુદૂર દક્ષિણ તક દેશ કે અનેક રાજ્યો કી હથકર્તા શૈલીઓ કે બેજોડ ઉદાહરણ કા સર્જન ઉન કર્મઠ બુનાકારો કો ક્યા હે ઇનકે ઉત્સાહ ઓર કૌશલ કી મેં બહુત બહુત સરાહના કરતી હું હાથ કાટકુદ કા હમારી સ્વતંત્રતા સંગ્રામ કે ગહેરા જુડાવ હે 7 ઓગસ્ટ 1905 કો સ્વદેશી આંદોલન કા ઔપચારિક શુભારંભ હુઆ થા બંગાલ વિભાજન કે વિરોધ મેં શરૂ હુઈ ઇસ આંદોલન કા ઉદ્દેશ સ્વદેશી વસ્તુઓ સ્વદેશી ઉદ્યોગો ઓર વિશેષ રૂપ સે દેશ
1: આપકો બતા દે રાષ્ટ્રપતિ ભવન કે જો સાંસ્કૃતિક સભાગાર હે ઇસમેં માનનીય રાષ્ટ્રપતિ પુરસ્કાર વિતરણ કે બાદ સંબોધિત કર રહી હૈ
0: મનાને જા રહે આ રહી હૈ આબ એ એક ઔપચારિક વાર્ષિક આયોજન ભરી નહીં રહા યે ઉત્સવ હૈ હમારે દેશ કી સાંસ્કૃતિક એકતા કી ઇન્દ્રધનુષી વિવિધતા હૈ એ અવસર હૈ સરકાર ઓર બુનકાર સમાજ કે ઉન સાંઝે પ્રયાસો કા યાદ કરને હૈ